0: યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગની નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરૂવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઈડીએ મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ઈડીએ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી, પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઇસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા કુડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઇસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019 ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને

पेन लखोटी चाक न टुकड़ा मुझने पाछा आपो क्या खोवायो बचपण मारो। मित्रों आपणे जेम मोटा थता जाइए एम बाळपण भूलातो जाए छे विसरातो जाए छे एवुं आपणे कहेता होईए छे, परंतु आपणामांनो बाळक हमेशा जीवतो रहे छे। अने क्यारेक ज्यारे मस्ती तोफान करीए ત્યારે એવું લાગે કે ફરી એકવાર આપણે બાળક બની ગયા, પરંતુ જેઓ ખરેખર અત્યારે આ ઉંમરે બાળક છે અને એમની સાથે જો કોઈ શારીરિક માનસિક કે ભાવનાત્મક પીડા થતી હોય એમને, અથવા એઓ એવી શારીરિક કે માનસિક કે ભાવનાત્મક પીડાનો ભોગ બની રહ્યા હોય, એવા બાળકોને સ્વીકારવાનો દિવસ, આ પીડાને સ્વીકારવાનો દિવસ છે આજનો। અને એટલે જ આજના દિવસને કહેવાય છે આંતરરાષ્ટ્રીય બાળ પીડિત દિવસ। આપણી આસપાસ અનેક એવા ભૂલકાઓને આપણે જોઈએ છે જેઓ બાળમજૂરી કરતા હોય, ભીખ માંગતા હોય, રસ્તે રઝળતા હોય, શાળામાં ન જતા હોય। આ તો થયા એવા બાળકો જે રસ્તા પર છે, કોઈ કારણસર એમની પાસે છત નથી, પરંતુ જેમની પાસે છત છે, મા બાપ છે, તેઓ પણ પોતાના ઘરમાં જ પોતાના કુટુંબીજનો સ્વજનો તરફથી કોઈક વાર ભાવનાત્મક રીતે પીડાય છે, કોઈક વાર એમની લાગણીઓ દુભાય છે। અનેક વાર આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના એવા એવા કિસ્સાઓ સાંભળીએ છીએ જે ઘરમાં જ થતા હોય। તો આ બધી જ પીડાઓને સ્વીકારવાનો આજનો દિવસ છે।

નોકરીએ ના ગઈ, વ્યવસાયે ધમધોકાર ચાલી રહ્યો છે, પરંતુ કુદરતી હોનારત આવી, ધરતીકંપ થયો, સુનામી આવી, આર્થિક કટોકટી સર્જાઈ, મંદી આવી, બે દેશો વચ્ચે યુદ્ધ થયું, રોગચાળો ફાટી નીકળ્યો, કોરોના અત્યારે જ આપણે એમાંથી બહાર આવ્યા, અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કેમ ના બહાર આવશું આમાંથી? બહાર આવશું કે કેમ? આવો વિચાર આવે કે પછી ફરી પાછા થઈ જઈએ વિચાર શૂન્ય?

मित्रों, जो नौकरी जती रहे अथवा व्यवसाय में नुकसान थाय त्यारे सौथी पहलो प्रश्न मन में शू आवे? तमे कहशो आ तरुलता ने आज थयुं छे शू, केम आटलू बधुं डरावी रही छे? तो मित्रों, हूँ जराय डरावती नथी। घणा लोको खूब ज साहसिक होय छे अने मन में एवुं विचारे घणा दिवसथी ब्रेक नहोतो लीधो, चालो आ बाने ब्रेक तो मळ्यो, घणा बधा कामों पेन्डिंग छे, फरी पाछो नौकरीए जोड़ाऊँ ए पहला बधा कामों पतावी दऊँ। घणा वखतथी क्यांक हरवा फरवाय नथी गयो, लावने हरी फरी लो, थोड़ीक मौज करी लो, पछी तो शूँ गामे चोड़ावानुं छे, नौकरी करवानी छे, पछी पाछू जीवन चालू थई जशे। लाव अत्यारे ब्रेक मळ्यो छे एनो उपयोग करो। अने घणा तरत ज एवुं विचारे કે મારી પાસે કેટલી બચત છે, કેટલા ફિક્સ ડિપોઝિટમાં પૈસા પડ્યા છે, કેટલા દાગીના છે, કેટલા શેર્સ છે, લાવ એનું ગણિત પહેલાં માંડીએ, એનો હિસાબ કરીએ અને જોઈએ તો ખરા કે જો જલ્દીથી નોકરી ન મળી અથવા તો વ્યવસાય શરૂ ન થયો તો કેટલા દિવસ આ પૈસામાં મારું જીવન ટકી શકશે? 2 મહિના, 3 મહિના, વર્ષ, કેટલું સેવિંગ છે? અને એ પ્રમાણે એટલા પૈસા પૂરા થાય એ પહેલાં મારે ગમે તેમ કરીને પગભર થવું છે, રોજગાર મેળવવો જ છે, વ્યવસાયમાં પાછું જવું જ છે, આવી રીતે તેઓ પોતાના જીવનનું ગણિત કરતા હોય છે। મિત્રો, વિનોદભાઈ મકવાણાનો ફોન હતો અને એમણે કહ્યું 2007માં આવી જ પરિસ્થિતિમાં તેઓ મુકાયા હતા। 4 વર્ષનો બાળક હતો અને નોકરી જતી રહી અને ત્યારે ખૂબ દુઃખી થઈ ગયા, 4 મહિના ઘરમાં બેઠા અને ત્યારે એમના પપ્પાએ એમને સપોર્ટ કર્યો, દીકરા ઊભો થા, બહુ થઈ નોકરી, હવે પોતાનું કર, અને એમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે સરસ રીતે તેઓ પોતાનું જીવન વિતાવી રહ્યા છે।

मित्रों, ज्यारे आवी परिस्थिति सर्जाय छे त्यारे घणा बधा लोको पोतानी फेमिली थी वात छुपावे छे। अरे हूँ एकलो फोड़ी लईश, हूँ जोई लईश बधुं, एमने कहीने दुखी शा माटे करो। मित्रों, आज सौथी मोटी भूल थाय छे। मैं घणा एवा लोकोने जोया छे जेओ टिफिन लईने रोज नौकरीए जता होय ने एम निकळे छे अने आखो दिवस इंटरव्यू आपता होय छे, घरे जणावता ज नथी के एमने नौकरी जती रही छे। जो तमे सत्य छुपावशो तो सत्य क्यारे छुपातुं नथी, એ ગમે તે રીતે બહાર આવવાનું જ છે। અને જ્યારે બહારવાળી વ્યક્તિ કહેશે ત્યારે શું થશે? એટલે મિત્રો, હંમેશા ફેમિલીને વિશ્વાસમાં લેવી જોઈએ, એમનાથી વાતો છુપાવવી ન જોઈએ। કોને ખબર, એમના તરફથી જ કોઈ એવી મદદ મળી જાય જે તરફ તમારું ધ્યાન ન ગયું હોય, અથવા તો જો બધા મળીને પ્રયત્ન કરે તો સોને પે સુહાગા। અને મિત્રો, જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે સોશિયલ નેટવર્કિંગને કામે લગાડવું જોઈએ। આમ તો તમે બહુ બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હો છો, પરંતુ આવા વખતે સમાજ શું વિચારશે? સમાજ હસી ઉડાવશે, સમાજ મજાક ઉડાવશે, એટલે સમાજને ખબર ન પડવી જોઈએ। હા, મારી સાથે આવું બન્યું છે, પરંતુ આ પણ એક મોટી ભૂલ છે। હા, ઘણા લોકો એવા મળશે જે તમારી હસી ઉડાવશે, તમારી મજાક ઉડાવશે, કોઈક મેણાટોણા પણ મારી જશે, પરંતુ બધા જ લોકો આવા હોતા નથી ને। સમાજમાં ઘણા બધા સારા લોકો છે અને એમાંનો કોઈક હાથ તમારા તરફ લાંબો થશે, તમારી મદદે ચોક્કસ પહોંચશે। એટલે જો નોકરી જતી રહે, વ્યવસાયમાં લોસ થાય અને તમારે નવો વ્યવસાય પર તમારે પગભર થવું છે, તો તમારું સોશિયલ નેટવર્કિંગને કામે લગાડો। આ સોશિયલ નેટવર્કિંગ ખરેખર કામ આવે છે।

मित्रों दरेके दरेक व्यक्ति पासे एक बेकअप प्लान होवो जोईए। तमारी अंदर कोईक हुनर अथवा कोईक कला एवी होवी जोईए के बधी जग्याए थी ज्यारे रस्ताओ बंद थाय त्यारे आ हुनर अने आ कला ज काम लागे। अने आ हुनर के आ कला द्वारा तमे रोजगार पण प्राप्त करी शको। ज्यारे समय खराब होय ने त्यारे व्हाइट कॉलर जॉब नी पाछळ दौड़वू बंद करी देवू जोईए। जे मळे ते काम त्यारे स्वीकारवू जोईए। अने हाँ, तमे मात्र पड़िया छो, हं हार्या नथी, એટલે નાસીપાસ થવાની જરાય જરૂર નથી। આત્મવિશ્વાસ ગુમાવવાની તો એનાથી જરૂર નથી। અને હા, નો એન્ટ્રીનો બોર્ડ મારી દેવાનો છે, કોના માટે? નકારાત્મક વિચારો માટે। લોકો ગમે તે બોલે, મન પર લેવું જ નહીં, માત્ર એ જ વાતો લેવી જે તમારા ફાયદામાં હોય। અને આવા સમયે જ્યારે આપણે નાસીપાસ ન થઈએ, આત્મવિશ્વાસ ન ગુમાવીએ, ત્યારે એક દરવાજો તો ખુલે જ છે આપણા માટે। એક બારી ક્યાંક ખુલ્લી હોય છે જ્યારે બધા દરવાજા બંધ થાય છે। ક્યા હુઆ, આજ કા દિન હમારા નહીં થા, કલ કા સૂરજ હમારા હૈ, હે ને મિત્રો?

તો આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, પણ હા આપણે ચોક્કસ મળીશું. અત્યારે 4 વાગે આપ સાંભળશો સમાચાર.